0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: गुजराती गीतों नो दैनिक कार्यक्रम आवो वो अमारी साथे साथे दररोज 10 थी 11
2: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છમિતાને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જસાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે 16 જૂન અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં વિચારેલું થાય તો ભાઈ વધાવી લેવું અને ના થાય તો ભાઈ અફસોસ કર્યા વગર ધીરજ રાખવી, સ્વીકારી લેવું આ તો જીવન છે અને ક્યાં આ જીવન છે ને. એટલે કે જીવનમાં વિચારેલું થાય ને તો વધારી લેવું અને ના થાય તો અફસોસ કર્યા વગર ધીરજ રાખવી. કારણ કે જે આપણે કહીએ છીએ ને ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે અને ધીરજથી આપણે જે કામ કરીએ છીએ ને એમાં આપણને જરૂરથી સફળતા મળે છે. તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

ફરી આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:05 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ને આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ભારતી અને રુદ્રાની, જે આજે આપણી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાયા છે અત્યારથી સુધી લઈને 10:45 સુધી આપણી સાથે રહેશે ગુજરાતી કાર્યક્રમમાં. તેમના માટે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ ડેડિકેશન માટે. ગોરી રાધાને કાળો કાન અને વેઈ

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને કહેવાય છે ને કે ભાઈ મોબાઈલમાં નેટવર્ક કરતાં ભાઈ મનનું કનેક્શન મજબૂત હોવું જોઈએ. કારણ કે ઓનલાઈન દેખાતા હજારો લોકો કરતાં દિલથી યાદ કરતો એક જ વ્યક્તિ કાપી છે ને. જ્યારે આપણે વાત કરીએ તો મોબાઈલના નેટવર્કની, ત્યારે કહેવાય ને મોબાઈલના નેટવર્ક કરતાં ભાઈ મનનું કનેક્શન જ્યારે વધારે મજબૂત હોય ને, તો ઓનલાઈન દેખાતા હજારો લોકો કરતાં જ્યારે મનના સાથે દિલથી જ્યારે એક વ્યક્તિ યાદ કરે ને, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બસ એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલું અન્યો વે.

સ્ટુડિયોની ગલેમાં 10:21 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે ને ગુજરાતી કાર્યક્રમમાં ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. એવી કેસરી રંગ તને લાગ્યો મેઘધનુષ એલ્બમમાંથી લેવામાં આવેલું 2022 નું ઓન યોર વે.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, જ્યારે મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું અને સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું, આ જીવનનું એક સુંદર મજાનું મેનેજમેન્ટ છે. જ્યારે આપણે આ લાઈફમાં મેનેજમેન્ટ અપનાવી લઈએ છીએ ને, ત્યારે હંમેશા ખુશ રહીએ છીએ. જ્યારે સાદું જીવનની જ્યારે વાત કરીએ, મોકો હોવા છતાં જ્યારે પ્રમાણિક રહીએ છીએ, અધિકાર હોવા છતાં જ્યારે આપણે નમ્ર રહીએ છીએ અને સંપત્તિની જ્યારે વાત કરીએ, જ્યારે આપણે સંપત્તિ કોઈકની પાસે આવી જાય છે તો ભાઈ ઈગો વધી જાય છે, ને ભરપૂર હોવા છતાં ત્યારે પણ એ વ્યક્તિ જ્યારે સાદું જીવન જીવે છે ને, અને આ જ્યારે મેનેજમેન્ટ અપનાવી લે છે ને, એ હંમેશા લાઈફમાં ખુશ રહે છે. બસ એની જ સાથે ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે, ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું, મોર બની થનગાટ કરીને છે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આદિત્ય ઘડવીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.